0: ખેતીવાડી કાર્યક્રમ સુનવાળા સગળા શ્રોતામાં આશાધાભાઈ કા ઘણા ઘણા રામ રામ ઓર પ્રભુભાઈ આપને ભી મારા ઘણા ઘણા રામ રામ સા
1: બિલકુલ આશા બહેન થાને ઓર સગળા આપણા જગા કિસાન ભાઈ બહેન દૂર દરાજ કાર્યક્રમ બેઠ્યા સુણે ખેતા કમાઈને કામ કરતા બસ સગળા ભાઈને પ્રભુ દયાલ વર્મા કી તરફ સુંભી ઘણી માનસું રામ રામ સા
0: અર દેખો સા રામમાં શામમાં કી સાથ સાથ હી થોડી સી બાત યા ભી ભાઈ બરસાત કો મોસમ ચાલ રહ્યો છે મે બરસ રહ્યો છે કઈ જગ્યા તો અતરી દિક્કત હો રહી છે પરેશાની પણ અબ કાઈ કરા ઇન્દર રાજા કી મહેરબાની કોઈ જગ્યા કમ કોઈ જગ્યા જ્યાદા પર આપણો કામ યા કી સાવચેતી હર જગ્યા આપણને જ્યાદાઉં જ્યાદા હી રાખણી છે જઈ બાત આપા આપણા ખેતી કિસાની કી કર લેવા પશુપાલન કી કર લેવા યા કર લેવા આપણા સ્વયં કા સ્વાસ્થ્ય કી
1: બિલકુલ સ્વાસ્થ્ય કી જદે થે વાત કરીયો તો દેખો કયો જવે કે ભાઈ પેલો સુખ નિરોગી કાયા
0: બિલકુલ
1: આપણી કાયા નિરોગી હે તો બહુ સૌ બડો સુખ હે
0: ઓર દૂજો ઓર તીજો ધન ઓર માયા
1: બિલકુલ બે તો દેખો પાછે હે આપણો સ્વાસ્થ્ય સહી રહેલો તો દેખો આપણ જગી માયા હે ભી કો આપા આનંદ લે પાવલા જિંદગાણી ને અગર ઢંગ સુ આપણ જીવણો હે તો આપણો સ્વાસ્થ્ય ચોખ્ખો રહેણો ચાહીજે
0: ઓર સ્વાસ્થ્ય ચોખ્ખો રહેણો ચાહીજે ઈ લીએ થોડી થોડી સી સાવચેતી જરૂરી છે એક તો યહી દેખો પ્રભુ ભાઈ કે બાર બરસાત કા મોસમ મેં માચ્છર માખી જ્યાદા હોવે છે વાન શું બીમારીયાં ફેલે છે ચાહે આપણ આપણી વાત કરા આપણા ઢાંડા સાસના કી તો ધ્યાન આપણ યુ ભી રખા કે આપણા આસપાસ ઘર કા આસપાસ જો ભી કોઈ નાળી વગેરે છે ઉમે પાણી જમા ન હોય કોઈ આપણ દેખો કબાડ રખ દેવા છે ડાગણા કે ઉપર વો કોણ જમા હોય ઉમે પાણી વાણી તો થોડી સી સાવચેતી રાખા લાગે કે પાણી છે તો નિકાસ કી અચ્છી વ્યવસ્થા કરી લેવા યહી ચીજ પશુ શાલા મેં ભી લાગુ હોવે છે ભાઈ પશુઆ કે નીચે બિછાવણ છે વા સૂકી રહેવાય ક્યોંકિ ઈ ટાઈમ થોડી સી ભી અગર પશુઆ કે લાગ જાવે ઘાવ હો જાવે છે તો સંક્રમણ ફેલ જાવે છે ખુરપકા મુંહપકા ભી જ્યાદા હોવે છે ઊંકો ટીકાકરણ કરા દેવાય યાની કહેવા કો મતલબ યહી છે ભાઈ બાતના તો છોટી છોટી છે પણ ઘણી મોટી છે અગર ધ્યાનમાં રાખા તો
1: બિલકુલ
0: ઓર ધ્યાનમાં રાખવા કી એક વાત ઓર લાગ રહી છે મને
1: બિલકુલ થાકો ઈશારો મેં સમજ રહી હું કે આપા કાર્યક્રમને મનોરંજન કી તરફ લેટ ચલના એક મીઠી સી લોક રચના સુણા દ્યા
0: બિલકુલ તો આવસા સગળા હી મિલર સુણા

0: પ્રભુ ભાઈ ઘણું જોરદાર ગીત આપ સુણાયા ઓર ઉમ્મીદ છે સગળાને પસંદ ભી આયો લો અરબ સ્ટુડિયો કી ઘડી ઇશારો કરી છે કે આજ કો જીકો કાર્યક્રમ છે ખેતીવાડી કો ટાઈમ પૂરો હોતો જારે છે તો દેરાવ આગ્યા આશાને
1: ઓર પ્રભુ દયાલને
0: ચાલાર કરા રામ રામ સા